0: మీ నజరా పరి ఉతారూలి లూణ మరచ మే వారూలి. అరే మారా కులదీప మారా రాజకుమార్ કઈ છોર્યા કી ન્યાન રોવે રે બોલ તારે કઈ હુઓ.
1: મારી માતી દા છોડનો મારી માની નહીં જલાલી નહીં જલાલી.
0: અરે મારા લાડલા તું છોરો હે છોરા કા સાથ મે ખેલ છોર્યારો ખેલ કોની ખેલણો.
2: નિમા આવો બેટા ગરમ ગરમ ખીચડી બણગી ઇમે ઘી ભી અચ્છો ડાલ રખ્યો તું ખા લે.
0: બીનણી તું યો કઈ કરરી છોરી ને અત્રી મતી તાર અત્રો અત્રો ઘી ખીલાવા કી જરૂરત કોની કતરો ભી હઉ ખીલાઈ તો ભી ખાનદાન રો નામ તો છોરો ઈ કરી હું.
2: જી માજી પર છોરી ભી તો
0: કઈ બોલ રી પરવર કઈ કોની ગણો છોરિયા ને માથા પે કોની ચડાણો છોરિયા તો રોડી કો કચરો હે ઓ રોડી મે ઈ અચ્છી લાગે સમજી. મારા પોતા રો ધ્યાન પૂરો રાખ યો મારા વંશ ને આગે બડાઈ મારા ખાનદાન નો નામ રોશન કરી.
3: માં મેં થારી સગળી વાત સુણી પણ મેં થારી બાતા તો સહેમત કોની બલ્કી મેં તો યું કેહું કે બેટા કરતા બેટિયા જ્યાદા મહેનતી હોવે હે. દેખ આપણા પડોશમાં લક્ષ્મી આંટી કી છોરિયા કતરી હોશિયાર હે ઘર કો સારો કામ કર લેવે બાલો ભી આજ વા ઇન્ટરવ્યુ ભી દેવાગી કાલે નોકરી ભી લાગ જાય. માનું કે વાકે બેટો કોની પર દેખ મા બાપ રો કતરો ધ્યાન રાખે અત્યારે તો બેટા ભી કોની ધ્યાન રાખે.
0: મને તો લક્ષ્મી પે ગુસ્સો ભી આવે દયા ભી. ચાર ચાર બેટિયા ને જન્મ દીધો એક ભી બેટા ને જન્મ કોની દીધો. હું છોરિયા પરણી ને હારે પરી જાય જદી ઠા પડી ને.
3: માં છોરો કે છોરી ઇન્સાન કા હાથ મે કોની ઓર દેખ છોરિયા ભી તો મા બાપ કી સેવા કર સકે. આપણી માસી કી સરિતા ને દેખ મા બાપ કી કતરી સેવા કર રી વાને ઠાઈ કોની પડ રી કે વાકે બેટો કોની. અને આપણા મામા કા સોનુ ને દેખ પરંતા ઇન મા બાપ સુ અલગ હો ગયો. અબે બતા છોરિયા કી કઉ કમ હે.
0: તું સહી કે રહ્યો બેટા પર આશા અમારે એક છોરો તો હોણો ઈ છે જે.
4: ઇન્ટરવ્યુ દેવા જાઉં પછી નોકરી ભી કરું સખી ચાલા

0: હે ઓ રોડી મે હી અચ્છી લાગે સમજી મારા પોતારો ધ્યાન પૂરો રાખ યો મારા વંશ ને આગે બડાઈ મારા ખાનદાન નું નામ રોશન કરી
1: માં મે તારી સગળી વાત સુણી પણ મે તારી બાતા તો સહેમત કોની બલ્કિ મે તો યું કેઉં કે બેટા કરતા બેટિયા જ્યાદા મહેનતી હોવે હે દેખ આપણા પડોશ માં લક્ષ્મી આંટી કી છોરિયા કતરી હોશિયાર હે ઘર કો સારો કામ કર લેવે બાલો ભી આજ વા ઇન્ટરવ્યુ ભી દેવાગી કાલે નોકરી ભી લાગ જાય માનું કે વાકે બેટો કોની પર દેખ માં બાપ રો કોતરો ધ્યાન રાખે અત્યારે તો બેટા ભી કોની ધ્યાન રાખે
0: મને તો લક્ષ્મી પે ગુસ્સો ભી આવે દયા ભી ચાર ચાર બેટિયા ને જન્મ દીધો એક ભી બેટા ને જન્મ કોની દીધો છોરિયા પરણી ને હારે પરી જાય જદી ઠા પડી ને
1: માં છોરો કે છોરી ઇન્સાન કા હાથ મે કોની ઓર દેખ છોરિયા ભી તો માં બાપ કી સેવા કર સકે આપણી માસી કી સરિતા ને દેખ માં બાપ કી કતરી સેવા કર રહી વાને ઠાઈ કોની પડ રહી કે વાકે બેટો કોની અને આપણા મામા કા સોનુ ને દેખ પરંતાઈન માં બાપ સુ અલગ હો ગયો અબે બતા છોરિયા કી કાઉં કમ હે
0: તું સહી કે રહ્યો બેટા પર આશા અમારે એક છોરો તો હોણો છે જ
2: ઇન્ટરવ્યુ દેવા જાઉં પછી નોકરી ભી કરું સખી ચાલા